0: 那么最后提人金刚最后票个第六名，托马尔南中南中提双脚堂提及票选，共党对面对面在南堂西林提提拔堂票选接人被相同年的休息营，提人金刚最后票个第六名卡工作许久，托马尔确认西林第六名空，西街平板用个屋里拉那么几把，用作对面阿达金融公司监管处门窗内个人在那外，南中南中提双脚新年的休息营。
1: 저사고 전제 인도 간단가 하서 벌이야 되가 소고 캐바 먹고 중어래 사다 전제 인도 지난주 얘네 병어 미로 엄마주 나라 뭐네 제 빼져 때네 천이 때네 어 전제 그 타네 얘네 캐바 먹고 중 용유 당 아주 들어 싸바데 나라라 얘네 지원에 내 능력 딱 봐 뒤서요 아주 낭바도 들은 이슈 써지면 낭바 저걸 다스 어서야게 김진디 즉 산재비 최근 조당 거지 이미 뒤디 리베 잡았잖니 어 대단해네 산재비 저로 소수 이지다 대화체 냠내치야 된지 주나 다디 들은 주 써시베 나와 참으리 신시 루스기 서로 에네 미진데 세기사 서로 된지 간에 침베이나 에네 다 아다 재미 배주시하게 시기 Dukshāru shita dhūdi mōngdē sāyātā shāgī yōrē yīnī rīdā jīg tāgshē shēnī gyūmzhēn kē mēbī shē gyōsū chī shēnī shība yīnī yīnī pēshī mōngdē shāgī yōrdā chī yō kōrdā mōngdē mārī dī sūsū tōdā rāñī yīnī lōshūn chē kō nēngā kē māshība chē yīnī gyōsū chī shēdā dāgā jāñjā kāni shība yīnī pēshī mōngdē sōrū shāgī yōrē sā tī rī yīnī sāngyē bē chū ngōrū dī mōngdē mārī 사고도에가서 뺀 나는데 주인 중에 디디 또 리베다네 땅을 파네 다시 시다 람던 리베 남샤 리베다네 다도 시야에도 지그래 저상가 닦고 흉들듯이 이발라 소스 로조 마셔셔 소스 개 마셔셔 엔 겨시시네 엔 당하서 시수이니 지금 럼름 년에 천년 시간에서 신인된 주시네 라면 강 수고디 ऐने चीज़ें लगतों से अधिक आलो रोड़ वा दे तो तो ठहरे यारे अता लम्हे सुबह इने से तेरे यह जब चाहे के थोड़ा यार वादा संचित इन्हें साने चीज़ें लेबर तो में मूवी से अधि ठहर था ना यागो यार मारे सदा तेरे इन्हें कहते जान तो सब चलो चले या ऐने बेस्ट जान तो कंपनी वाले जो चाहे में 가소르미 차수로 여우사 여역을 다 뒤가 아니라다 뺏었다 하려 쇼그로 때문에 뒤치 쇼세네 내가 넘긴 되죠 애니 소고 매만수 차샤네 지금 뺏었다 하시는데 자외 지그리 사소로 매매체 맞는데 야가를 차샤나 나도 내 야가를 렌조다가 나도 벼발이야 나도 깨 술도 야리스 ऐने के ये दिन आलो ने आजू यहाँ ट्वेंसर मंगुची लोगों से ये भी इंतजार ने आजू लोगों नालो लिया ऐने पूरी लोगों तो उसे ने मैं तुझे पंच नेहरू शुरू करे मैं दूसरी करे ऐ नेहरू दारा जग तो उसे ने आजू जहाँ ना सोचे वे लोगों से नालो ला चाहिए ऐने आ बेस चिया तो छेगे सुधु तो चे 그렇듯이 최고 코란도 시작해 빼서 마셔보셔야지 근데 가시 용조 용조 치기 마다시 아주 70으로 두 수줍으로다 저 애니 다가는 시기 애니 이게 루지치 개디 비교차비 아주 안다 랍드스 나로래 애니 천이 때네 닥사 동야 돼 아 그래서 바 미디어 스트레스는 야우도 없어 애니 댄서스 나로래야 Cheren alam rada dos kawu chigiridi, yang di mada yuwa yina, yana lukzu pomozu, yang kora chasak susu yang kung duwa jine, yang chigi, dawa jingyi rudinri, yang tuzu yusani, lukzu pomozu de yonche, yana daksa donya dinri, chigi jangto na yao doo sani, yana dinri mugu jenyo, yao, yana mugu warna si, 다 아주 tolop chi yodoba di chi kimbo pomo zuda di lozong shesu chi chagir ri ane kanda chenyi lo ya di pe kashibu du usi chani me dindu byugyu chenyo sada kya zu sobu chasha ne oda ane tuzu di chio singa di mongde ri saro chio lo tokpa chida ya ro di di chi yombe kudu di besha ya wo shi de rilung ya wo shi chang Ani Sanjeebi Chuegi Shida Lamda Nribyun Damsha Doosani Digidi Yaguoji Shabayi Na Pada Ngare Nyamjong Shasha Na Ngade Gyagal Lini Ani Rinpe Rinpe Ki Tsenribu Nyamdo Tsenribu Mungu Nga Tuk Re Chidang Tsenribu Tsu Ani Chuegi Shida Tona Chikma Re Ani Da Nganzu Di Rilungu Tona Duksun Draaji Cha Yindu Tsane Ani Tsenribu Tsu Nalo Le Miksi tondan shenge, gawa shenge dine yungudukwa. Ani lakwardu ya semkam rigo chasha na, sanjebe shungu nalo la semkam rigo shivsawu shivshwari. Ani nukchubi shenye nalo semkam rigo yawmari. Chasa chen rigo zu nalo ne, da mikib mojib sayada, lungbobe, shidi yawna mayo sayada, zo sem du modulo tukuyiwa yindu zane, da gyawa ngashi kesha maari, ya, 지금 탈바도 탐지기 비켜질게 말이 간다 미지디 첨부 주하시다 튜브 유하시리야 아니 간다 낭배 성공을 보디 계속부터 우선에 어든지게다 민지로 싸워지 연대기 요리 그래서 어디리 인도 자도 소부 차샤나 다 개첨부 전에 간다 거버즈 빼셨다 생이다야 여덟 지다 Ani, di daksay yodoba chigi. Si, di ngay kyaanzo lamgin doa song. Ani, anta xeba na xe, sokbo gompa zong, ngay lo gompa zu dan dan chigi, lo zong yao xe. Ani, di chigi, wa labda zu nalo le rinbegi. Ani, miksay chio da manjari, chigi pigi, ta riklam da adizu chadi, chigi labda zu nalo le, Lozhong Shia Yodhiba Chigi. O Dendichi, Ngen Yidin Melam Chigi Yod, Rhoi Chigi Yola, Keranzu Sogu, Sogu Chirozu, Disam Lisha Shua. Dicha na, Sogu Rinshung, Ding Sawuji Yodhiba Da. Di, Turushu Tsujiwa Nala, Mutuni Nani, Turushu Tsujiwa, Turushu Tsujiwa, Duspa Detukri. Takataka Kaala, Eni, Zambuli Chachuki Kienpe, Zambuli Kore Gyo Dhruya Chungkuri. Kata Zambuli Gyo Moshin Bodo, Kata Ngaranzo Nangpo Tzu, Oda Chik Sanjeewe Shung, Tsenri Da Tupa. Riglum Na, Rigwe Lam Na Tiyan Poya Yodewa Di, Pa Taku Yao Shdiwa Di, Pe Kheshimu.